0: આ બધું ભૂરકોંગળે તે બાલીવણી શાફી અણાણી રૂકળખું નુસરાદ એમ ગેતી સૌખે શાફી બહેનો વાણી એને કે રૂમી ખેરી એખણીશી દે લાગે ઇન્ન
1: નુસરાગે હિતંતા દોવી રૂમિયંગ આદિવિસ હગીગે ગપો નકુરેવે એનાગે હિતા સિકુંડીગે વણી શાફી આય ગુહેદ કુરી લોપ વેતિ દોસ્ત હોગે હંતાંતા શાફી એના દૂકલ્લિકં એનાગે સિકુંડી કપોલ કુરં પેનુન્નુ વણી નુસરા રૂમિગે વાહકાગે બહેવેરીવી
2: આ શાફી રૂમી દેકે વર લોપીવે એકમ કો મિહાર તેદવાન નુળે આદે ઓશોવે રૂમી
0: આ ઓશોનાણ શાફી અણ ગાડી જઈજે એના અણનેરો આરે રીતિ વેલં પેણું
1: રૂમીગે હિતા વેરિવ મુંદી શાફી આય કુળુનું ઉફાવેર મંઝરતા એદે મીહુંગે લોબીગે બગી ચાગ ફળુનું માતકુગે હંધાંતા હાગી ગતુગે હિદ્દ તિકમું સલામે વુમટ્ટકા રૂમીગી સિકુંડી એના ગેંગુસ્તિની ઉમ્મીદું ફુરિગેંબા હુવ ફેની દુનિયેયકા